0: રાઇનબોનું ગીતનું આયુષ્ય પૂરું રણગીત બાદ એક વખત ફરી આપ સૌનું ગણમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ગીત કે પહેલા આપને વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે ફસલ ઉત્પાદન મેં જૈવિક ઉર્વરકોનું શું મહત્વ હૈ એના બારામાં આજે વાત કરંગા. તો અણ વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી માંગીલાલજી. તો સપ્તકી પહેલા આપણે સાંભળી લણની વાતે મોરે કરા આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું મેં વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ સે જુડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ ફસલ ઉત્પાદન મેં જૈવિક ઉર્વરકો કે મહત્વ કે લિયે. તો સબસે પહેલે આપ હમે યહી બતાઈએ કે જૈવિક ઉર્વરક આખિર હૈ ક્યા ઓર ઇનકા ક્યા મહત્વ હૈ.
1: જી તો દેખે બહુત અચ્છા વિષય હૈ કે જૈવિક ઉર્વરક કી જહાં બાત આતી હૈ તો ઉસકા સીધા સા મતલબ હોતા હૈ કે હમારા પરંપરાગત ખાદ્ય જો કે હમારી ફસલ મિટ્ટી ખૂબ બહુત અચ્છે સે પોષણ દે ઓર ઉસકે સાથ મેં હી જો હમારી જો પોષક તત્વ હૈ જો હમારે અનાજ ફલ સબ્જીઓ મેં હૈ વો ભી પ્રચુર માત્રા મેં હોતે હૈ.
0: બિલકુલ.
1: તો હમ ઉસકો ઇસ તરહ સમજતે હૈ કે અચ્છી ફસલ પ્રાપ્તિ કે લિયે યા મિટ્ટી કે સ્વાસ્થ્ય કે લિયે સિર્ફ પાણી હી પર્યાપ્ત નહીં હૈ બલ્કિ સ્વાસ્થ્ય ઓર ઉપજાઉ મિટ્ટી કે લિયે સબસે આવશ્યક હૈ વો હૈ હમારા પરંપરાગત જૈવિક ખાદ્ય. તો યે જો હૈ આપ દેખતે હૈ કે હમ જૈવિક કી જહાં બાત કરતે હૈ તો સીધા સા હૈ કે જો હમારે પશુ હોતે હૈ ઉનસે પ્રાપ્ત જો ગોબર હોતા હૈ ઇસકે અલાવા જો હમારે ખેતો સે જો હરા ચારા જો અવશેષ પ્રાપ્ત હોતે હૈ ઇસકે અલાવા હમારે જો ભી ગાય ભેંસ કો હમ જો ખિલાતે હૈ ઉસકે અતિરિક્ત જો બચતા હૈ ઉસકો કહીં ના કહીં હમ એક ઉકેડા મેં યા કહીં ડાલ કર ઉસકો કમ્પોસ્ટ કરતે હૈ ઓર કમ્પોસ્ટ કરતે તો વો એક શુદ્ધ ઓર જૈવિક ખાદ બનતા હૈ. ઉસી તરહ સે દૂસરા જો હૈ વો હૈ કેચવા ખાદ જો હમ લોગ તૈયાર કરતે હૈ બર્મી બેડ મેં વો ભી પૂરા તરહ સે જૈવિક હૈ. ઇસકે અલાવા ભી બહુત સારી ચીજે જૈસે ગૌમૂત્ર હૈ ઓર ઉસકા હમ નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર કી હમ બાત કરતે હૈ તો યે જો સારી ચીજે હૈ યે સીધા સા કામ કરતી હૈ જૈવિક ખાદ કા.
0: બિલકુલ.
1: તો ઇસ તરહ ઇસકો હમ સમજ સકતે હૈ. દૂસરા હૈ કી જૈસે ઇસમે ગોબર ખાદ હૈ કમ્પોસ્ટ હૈ યા બર્મી કમ્પોસ્ટ હૈ હરી ખાદ હૈ ફસલ કે અવશેષ હૈ તો યે સબ મિલકર એ જો શામિલ હોતે હૈ ઓર શામિલ હોને કે બાદ મેં જો ખાદ તૈયાર હોતા હૈ વો જૈવિક ખાદ હોતા હૈ.
0: બિલકુલ. તો સર જૈસા કી આપને બતાયા કી જૈવિક ઉર્વરક ક્યા હૈ ઓર કિસ તરીકે સે યે હમારે લિયે બહોત હી મહત્વપૂર્ણ હોતે હૈ યહી મિટ્ટી કો સ્વસ્થ રખને મેં ઇનકી ક્યા ભૂમિકા હૈ.
1: જૈસે હમ ભૂમિકા કી બાત કરતે હૈ તો જૈવિક ખાદ હૈ મિટ્ટી કો જૈવિક પદાર્થ બઢાતી હૈ જો મિટ્ટી કે અંદર મેં હોતે હૈ ઇસમે મિટ્ટી હૈ જો ભુરભુરી રહેતી હૈ ઉસમે પાણી જો સોખને કી ક્ષમતા હૈ વો અધિક રહેતી હૈ. દૂસરા ઇસમે મિટ્ટી કે અંદર જો હવા હૈ વો અચ્છે સે પાર હોતી હૈ ઓર બહેતર રહેતા હૈ કે પૌધો કી જડે ઓર જો ઉસકા વિકાસ હૈ પૌધો કા વો બહુત અચ્છી તરહ સે હોતા હૈ.
0: બિલકુલ.
1: ઇસકે સાથ જૈવિક પદાર્થ જૈસે જીવ હોતે હૈ સૂક્ષ્મ જીવ જો મિટ્ટી મેં રહેતે હૈ જો મિટ્ટી કે લિયે બહુત જરૂરી હૈ વો બઢતે હૈ ઉનકે માધ્યમ સે વો ક્યા હોતા હૈ કે વો પોષક તત્વ જો હૈ મિટ્ટી કો દેતે હૈ. તો યે સારી ચીજે હૈ જો બહુત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાતી હૈ આપકા જૈવિક ખાદ. કઈ પ્રકાર કે જો હૈ મિટ્ટી મેં જીવ જો હૈ વો ઉત્પન્ન હોતે હૈ જો કે આપકી મિટ્ટી કે ઓર આપકી ફસલ કે લિયે બહુત મહત્વપૂર્ણ હોતે હૈ.
0: બિલકુલ સર. તો જૈસા કે આપને બતાયા કે જૈવિક ઉર્વરક કા હમ પ્રયોગ કરતે હૈ તો ઇસસે મિટ્ટી કા સ્વાસ્થ્ય હૈ વો અચ્છા બના રહેતા હૈ યહી ઇસકા ફસલ ઉત્પાદન મેં ક્યા લાભ હૈ.
1: देखिए जैसे हम जहाँ रासायनिक की अगर हम बात करते हैं तो वहाँ एक रासायनिक जो खाद होता है वो एक जहर के बराबर होता है और उसका जो असर है वो उसके अनाज और फसल के जो पेड़ पौधे होते हैं उनमें भी आता है.
0: बिल्कुल.
1: तो उसी तरह हम देख सकते हैं कि जैविक की हम बात करते हैं परंपरागत खाद से जो उत्पादन की बात करते हैं तो फसल को सबसे पहले तो ये रहेगा कि जो आपका बीज होगा वो पूरी तरह से स्वच्छ रहेगा और वो उगेगा. दूसरा है कि उसका जो ग्रोथ है पौधों का वो बहुत ही अच्छी तरह की होगी और इसमें है कि फसल जो होगी जब पैदा होगी आपकी फसल उत्पादन होगा तो वो बहुत बेहतर तरीके से होगा.
0: बिल्कुल.
1: इसके साथ में जो फसल होगी उसके अंदर जो हम बात करते पोषक तत्व तो उनकी प्रचुर मात्रा में वो उसके अंदर होंगे.
0: बिल्कुल.
1: तो ये जो सारी चीजें हैं इसके जो लाभ है वो सीधा सीधा पड़ता है हमारे स्वास्थ्य पे कि जब हम अच्छा पकाया हुआ देसी खाद बीज से हम खाएंगे तो उसी तरह काम करेगा वो क्योंकि हमारी बॉडी को अलग अलग पोषक तत्वों की जरूरत होती है और एनर्जी की होती है.
0: जी जी.
1: तो वो जो है वो बेहतर तरीके से होगी उन फसल में जो कि आपने जैविक खाद से की है.
0: बिल्कुल. यही सर अब बात आती है पानी नमी का प्रबंधन ये कैसे करता है.
1: देखिए जब जैविक खाद होता है तो आपकी जो मिट्टी है उसमें जैविक पदार्थ जो है वो बढ़ते हैं और मिट्टी जो सोख रोकने की जो क्षमताएं होती है पानी की, रोकने की या सोखने की जो नमी है वो लंबे समय तक बनाए रखती है। ऐसे खेतों में जैसे सिंचाई का पानी अधिक प्रभावी ढंग से उपयोग हो सकता है, इसके वर्षा आधारित खेती है या वो क्षेत्र है जिसमें विशेष रूप से उपयोगी होगा, क्योंकि जो आप उसके अंदर जो नमी है वो लंबे समय तक बनी रहती है। एक बार आपने अगर उसमें पानी दिया तो उसमें अपेक्षाकृत जो आप दूसरों खेतों में डालोगे उसकी तुलना में वहाँ कम पानी डालने की आवश्यकता होगी।
0: बिल्कुल। तो सर, जैसा कि आपने बताया कि अगर हम जैविक उर्वरकों का प्रयोग करते हैं तो इससे पानी और नमी का प्रबंधन हम हमारी फसलों में बहुत अच्छी तरीके से कर सकते हैं। नहीं, हमारे जो किसान भाई बहन है वो इसे कैसे अपना सकते हैं?
1: देखिए, हम लोग हमारे जो समुदाय में हैं कई सालों से हम इसको अपनाते आ रहे हैं।
0: बिल्कुल।
1: और आज भी जो है कई परिवार अपना रहे हैं, लेकिन हो सकता है कि कुछ परिवार है जो आजकल रासायनिक तरफ ज्यादा आकर्षित हो रहे हो या वो डाल रहे हो, तो एक इसका आसान तरीका है।
0: बिल्कुल।
1: इसका आसान तरीका है कि अगर आपके पास में 5-6 पशु है तो आप उनका गोबर जो है गड्ढे में आप डाल के और उसमें आप जो आपका जो चारा होता है हरा सूखा जो अवशेष होते हैं वो डाल के उसको आप कंपोस्ट करें और वो धीरे धीरे धीरे धीरे वो मिक्स होके और जो है एक उकेड़ा है वो बन जाएगा आपका और उसका उपयोग कर सकते हैं।
0: बिल्कुल।
1: दूसरा है, स्थानीय स्तर पर है, आप ईंटों से आप एक बर्मी बेड बना सकते हैं और उसमें जो है आप 30-40 दिन गोबर डाले, उसको थोड़ा ठंडा करें, ठंडा करने के बाद में जो है उसमें आप केचुए छोड़ दे।
0: बिल्कुल।
1: जो कि आपको आसानी से उपलब्ध हो जाएंगे आपके आसपास क्षेत्र से, तो इस तरह हम जो है उसको अच्छे से तैयार कर सकते हैं। दूसरा इसमें यह है कि जो संसाधन है वो कहीं बाहर से लाने की आवश्यकता नहीं है।
0: बिल्कुल।
1: क्योंकि वो पहले से हमारे पास है और हम अच्छी खाद तैयार कर सकते हैं, वो करते हैं, क्योंकि आपने देखा होगा कि अभी हमारे समुदाय में जो उकेड़ा है वो बहुत अच्छे से लोग कर रहे हैं।
0: बिल्कुल।
1: और उनका लाभ जो है सीधा सीधा अपनी फसल पे देखा गया है और देखा जा रहा है, तो उस तरह से आप आसानी से इनको तैयार करके और आपकी जमीन में इसका उपयोग कर सकते हैं।
0: बिल्कुल। तो सर, जैसा कि आप हमारे श्रोता साथियों को बता रहे हैं कि उन्हें इसका प्रयोग कैसे करना है और किस तरीके से इसके फायदे हमें हमारी फसल पर देखने को मिलते हैं और उत्पादन पर इसका कहीं ज्यादा महत्व हमें दिखता है, यही हमारे समुदाय साथियों की इसमें क्या भूमिका है?
1: देखिए, समुदाय स्तर पर जो हम बात करते हैं कि देसी खाद जो है, जैसे आप उर्वरक की बात करते हैं, तो उसको बढ़ावा देना चाहिए। आप जो हमारे बड़े बुजुर्ग हैं उनके साथ बैठकर उन विषयों पर बात करनी चाहिए कि पहले कंपोस्ट कैसे तैयार होता था, उसके फायदे क्या है और उसकी सही प्रक्रिया क्या है, वो आपको वहाँ से हमारा जो परंपरागत ज्ञान है वहाँ से आपको प्राप्त होगी। इसके साथ ही किसान खेत में इसका प्रदर्शन करें, मतलब अगर आपने जैविक खाद डाला है तो समुदाय के लोग उसमें देखें कि जिसमें नहीं डाला और जिसमें डाला है दोनों में अंतर क्या है, उस अंतर को समझे, उनमें जो परिणाम है या फसल उत्पादन का है या बढ़वार का है या फसल की जो स्वच्छ फसल है उसका जो प्रभाव है उसका आकलन करें कि किस तरह से उसका प्रबंधन किया गया है। तो इसके साथ ही जो है किसान खेत पाठशाला की हम रेगुलर बात करते हैं, नियमित

0: समुदाय के साथ
1: जी जी।
0: तो उस दौरान भी जो है समुदाय के लोग अपनी बात को रखें और अपनी बात को कहते समय ये जरूर बताएं कि उसके जो गुण हैं, उसके फायदे हैं, वो किस तरह से आपको नजर आ रहे हैं, और जो व्यक्ति नहीं डाल रहा है उसके साथ इस विषय पर संवाद करने की आवश्यकता है, ताकि समुदाय स्तर पर इस तरह की जो चीजें हैं उनको अपनाया जा सके और बेहतर स्वास्थ्य पोषण और उसको सुनिश्चित किया जा सके।
1: बिल्कुल। तो सर, जैसा कि आपने कार्यक्रम के माध्यम से बहुत अच्छी जानकारी हमारे श्रोता साथियों को दी है, तो अंत में आप हमारे श्रोता साथियों को क्या संदेश देना चाहेंगे?
0: मैं सभी को यही संदेश देना चाहूंगा कि जैविक उर्वरकों की हम बात करते हैं या हमारे परंपरागत खाद की बात करते हैं, तो ये हमारी मिट्टी के लिए वर्तमान की सबसे बड़ी आवश्यकता है। तो हम कह सकते हैं कि मिट्टी स्वस्थ हो तो फसल स्वच्छ होगी, और फसल स्वच्छ होगी तो आपका परिवार भी स्वस्थ होगा। तो आप उस तरह से अपनाकर अपने खेतों में इनको लागू करें और बेहतर उत्पादन जो है वो प्राप्त करें।
1: बिल्कुल। तो सर, मैं आपका धन्यवाद करना चाहूंगी कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
0: जी, धन्यवाद।
1: જૈવિક ઉર્વરક શું કહેવાય છે, મિટ્ટીને સ્વાસ્થ્યમાં આની શું ભૂમિકા રહે છે, ફસલ ઉત્પાદન મેં લાભ હર્તે કમાવી શકો, ને એને સાથે આપણે એ બી જાણ્યું કે જૈવિક ઉર્વરક જે હે એ પાણી ને નમી નું પ્રબંધન હર્તે કરે, ને કિસાન ભાઈ બહેનો ને આને હર્તે અપનાવવું જોઈએ, ને સમુદાય ની શું ભૂમિકા હે એ બી એને આપણને બતાડ્યો। તો બહેન બોનો, અમે આપને કાર્યક્રમ ને માધ્યમ થકી આખું દાડી ઈસ કઈ કરો કે આપણને જૈવિક ખેતી ને અપનાવવું હે, આપણી જે પ્રાકૃતિક ખેતી હે એને અપનાવવું હે, કેમ કે અણી ખેતી થકી આપણે જે જલવાયુ પરિવર્તન આજે વધી ગયું હે એ કમ થાગા, પાણી ટાઈમ માટે પડેગા, ગરમી જે હે એ કમ પડેગા, સરદી જે હે એ એને હિસાબ થકી પડેગા। તો આ સબ ચીજનું ધ્યાન રાખવા મેં આપણે જે કિસાન ભાઈ બહેન હે એ ઘણું અસલ યોગદાન આપી શકે। આપણે જૈવિક ઉર્વરકોનો પ્રયોગ કરો, આપણે દેખો હો કે આપણા ખેતરમાં આપણને વધારે પાણી નાખવાની બી જરૂરત ન પડે હે, કમ સિંચાઈમાં ભી આપણે અસલ ઉત્પાદન કમાવી શકો। અગર આપ જૈવિક ઉર્વરકોનો પ્રયોગ કરોગા તો એન દેખી ખર્ચો ભી કમ થાગા, કેમ કે આ સબ ચીજે આપણને આપણા ઘરને આય પાયને આપણે જે પશુપાલન કરો હો એન તકી મળી જાય હે। તો આશા કરો હો કે આ હંગરી વાત આપને ગમ્યું હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું। તો સૂટા તો પડ, પણ સાથે પહેલા સાંભળી લે એક ઓર ગીત, મોરે પડો સૂટા।

સાઈનબોનો અણસ્કી ખાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડસરૂટ. આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9414082643. તો ભાઈન બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિશે નિહાતે તારુદી રામ રામ રામ રામ.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે જીની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
0: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન
1: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે
0: જલ્દી થકાન થાવી શારીરિક કમજોરી યાદદાશ્ત મે કમી શ્વાસ ફૂલવું આ સબ એનિમિયા ના લક્ષણ હે
1: હોવે ભાઈ બોનુ આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણા પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી શું
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હે
1: હોપે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મે દાળ પત્તેદાર સબ્જી ગુડ બાજરા તિલ લીંબુ ને સંતરા ગોબી તરબૂચ આંવલા ટમાટર નું સેવન કરવું સુએ
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત

0: આપે ક્યારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હૈ જીની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હૈ એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હૈ એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હૈ
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
2: हमरो हमरो हमरो घनी बोने पूछे है जमीन माते नाम हिरते आवे कागज केने करने बनावो पड़े सरकारी विभाग में जा या पसे गांव में स्वाद थई जाए
3: तो हमरो बोनो अरे सब समस्या नो समाधान आपरे कने है ग्राम सभा तक की बात शुरू थाय है पटवारी सचिव ने पंचायत आय तक की हर प्रक्रिया जुड़े है एकलस ने हमरा ने हाथे मलीने जावो है फार्म भरो जानकारी लो जमी माते नाम लकड़वो काटो नती જય વરે અધિકાર હંગ્ર અપનાવી જાણકારી સબનો હાથ ને અધિકાર આસ હે સમાધાન ની રાહ
2: હોવે ભાઈઓ ને બહેનો હક જાણો હક માંગો જમીન કાગજ માતે આપણું નામ લગાડો
1: વાગડ રેડિયો એવમ વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત
2: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે સોપડા થકી દોસ્તી કરવી હે
0: બસ यही तो शुरुआत है बदलाव की जब हर बेटी बेटा पढ़ेगा तभी तो गांव गांव आगे बढ़ेगा
1: होवे न कोई गरीबी रोके न कोई हालात रोके शिक्षा तक इस बदलेगा हर एक दाड़ो निरातर
2: हिंडो स्कूल जा आपड़े अपना भी अपना पूरा करो
0: याद रखिए कलम की ताकत हर मुश्किल पर भारी है हर बच्चे की पढ़ाई हम सबकी जिम्मेदारी है
1: होवे जयवरे सब सोरा भड़ेगा तारे तो देश अगाड़ी बढ़ेगा
0: शिक्षा नहीं तो सपना अधूरा शिक्षा है हर बच्चे का पूरा हक
1: वागड़ रेडियो वागधरा संस्था द्वारा जनहित में प्रसारित नमस्कार साथियों आप सभी सुन रहे हैं वागड़ की आवाज और आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर

અંજલિ બોન ગીતે આંશુ પૂરો અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરે હું આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીતે કે પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે જો પારંપરિક જ્ઞાન બચાવવા બદલે આપણે બોનોની હું ભૂમિકા રહે એની સબકથી પહેલે ભાઈ બોનો આ સમજવું હે કે પારંપરિક જ્ઞાનનો અર્થ આ હે કે આપણે પહેલવાળું જ્ઞાન જો રહેતું હતું જો સામુદાયિક હતું પ્રાપ્ત થતું હતું લાંબા ટાઈમ ખતી અનુભવ જે વિકસિત થતા હતા આ એક પીઢી ખતી બીજી પીઢી તક આપણે પહોંચાવતો આ જ જ્ઞાન રહેતું હતું અને આપણે દેખતો હતો કે આપણે જે રોજનું કામ કરતો આપણે રોજની જિંદગી કરતા જુડિયો હિસ્સો આપણે દેખાતું હતું જેમ કે સ્થાનીય ભોજનને આપણે ખાવાનું બનાવતો હતો બીજનું સંરક્ષણ આપણે હેતી કરતો હતો ખેતી મેં પારંપરિક તરીકા કઈ અપનાવતો હતો જંગલને પેડ પોદોની પહોંચાન પશુપાલન કરતા જુડિયા અનુભવ પાણી બચાવવાના સ્થાનીય આપણે તરીકા રહેતા હતા મોસમી પારંપરિક સમજ હસ્તશિલ્પ ને લોકકલાઈ પારંપરિક વસ્ત્ર ને બુનાઈ લોકગીત ને લોકકથાઈ

0: તહેવાર એની રીતિરિવાજ ને એને સાથે ભાઈ બહેનો આપણે ઘરના જે ખાદ્ય પદાર્થ પણ સુરક્ષિત રાખતા હતા એના તરીકા સબ રહેતા હતા. આ આપણે પારંપરિક સામુદાયિક વિરાસતના હિસ્સા રહેતા હતા.
1: હવે મનીષા બોન આપણે દેખો હો કે આપણી બોને ને પારંપરિક જ્ઞાન નું ઘણું અસલ ને અચ્છો રિશ્તો હૈ. આપણે દેખો હો કે ગ્રામીણ ને આદિવાસી સમાજ માં આપણી બોને પ્રકૃતિ ને ઘરેલું જીવન ની ઘણી ગહેરાઈ થી જોડી થકી હૈ. આપણી બોને ખેતો મેં કામ કરે હે, બીજ સુનવા જાય હે, અનાજ સાફ કરે હે, ભોજન બનાવે હે, પશુઓને દેખરેખ કરે હે, જંગલ થકી મળવા વાળા જે સંસાધન હે એને ઓળખે હે કે આ કામનું હે આ કામનું નથી. એને સાથે સૂરને ભી સ્થાનીય સંસ્કૃતિ થકી પરિચિત કરાવે હે. એટલે આપણી બોનોને પાય કેવળ ઘરનું કામનું અનુભવ જ નથી, બલ્કિ સ્થાનીય જીવન ને પ્રકૃતિ થકી જુડે જે વ્યાપક વ્યવહારિક જ્ઞાન હે એ ભી અર્ણન કરે હે. ઘણી વખત આપણે ગામની કોઈ બુઝુર્ગ બોન થકી પૂછો કે આ પૌધો કયું હે, તો એ શાયદ આપણને એનું સ્થાનીય નામ શું હે, એને વાગડી મેં હું કહી આપણને બતાડી દે. અગર આપણે એને પૂછો કે આ બીજ આપણે બીજી ફસલને બદલે હરતે રાખી શકો, તો એ હેતી પ્રક્રિયા આપણને સમજાડ દે કે તમને આમ કરવું હે, આમ કરવું હે, આમ કરવું હે. અગર આપણે કયા ગીતને બારામાં પૂછો, તો એ આપણને બતાડ દેગા કે આ ગીત આના તહેવાર માટે આની રીત માટે આમ ગાતો હતો ને આને વાય આ કહાની હે. તો આ જ્ઞાન આપણી અસલ વિરાસત હે ને આપણને આને સહેજીને રાખવું હે ને આન મેં આપણી બોને ઘણી મોટી ભૂમિકા નિભાવે હે. તો એટલે આપણી બોને કેવું ચંગા કે અવડેના ટાઈમે ઘણા કાની ચીજ આવી ગઈ હે, જિંદગી આપણે આપણી સંસ્કૃતિ થકી આપણી પરંપરા થકી વાય જાતો સહી રહો એવા મેં આપનું આન મેં ઘણું મહત્વ હે કે આ પણ સબ ચીજને આપણી બોનોને હિકાડો, એને સાથે આ પણ સબ ચીજને રિકોર્ડ કરીને આજના ટાઈમમાં આપણે દેખી રહો કે યુટ્યુબ માતે મન કો ચેનલ બનાવીને એ નાખે હે તો આપ એ નાખી શકો, એને સાથે ઇન્સ્ટાગ્રામ માતે ભી આ સબ ચીજે આપ નાખી શકો. જેન તકી આપણું જે પારંપરિક જ્ઞાન હે એ આપણને ફેર તકી યાદ ભી આવેગા, એ બીજા જે મન કા દેખેગા એને ભી ખબર પડેગા કે હવે આપણે તો આમ કરતા હતા આ ચીજ ઘણી અસલ હતી. એન તકી સબ અણવ જ્ઞાન તકી પારંપરિક જે પરંપરા હે એન તકી જોડતા કરાયગા.
0: હવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે આપણે દેખી રહી હું કે કાર્યક્રમ ને માધ્યમ કે ત્યાં આપણે બોનો ખતી આના વિષય માટે ઘણી અસલ વાતે ચાલી રહી હતી, તે આ વાતે આપણે આગે ભી એમ જ જારી રહીગા. અબર કેમ ના આપણે બોનો ને મનોરંજન બલદે એક બીજું ગીત સાંભળાવી દઉં.
1: હવે તો હમરા ગીત ને મોરે કર આપણી વાતે.

0: માઇન્ડબુનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત કે પહેલા આપણે ઘણી અસલ વાત જાણી કે હરતે આપણી ગડલ જે મન કહે યા ગડલી જે આપણે દાદી નાની હે એના અગર આપણે જઈને પૂછો કે આ ચીજ હું હે તે આપણને બતાડ દેગા. આયસે વાત આવે બીજ સંરક્ષણ મેં આપણી બોનોની ભૂમિકાની, તો આપણે દેખો હો કે પારંપરિક જ્ઞાનની વાત હો એ બીજ સંરક્ષણનું નામ ને આવે એવું સંભવ જ નથી. આપણા ગામમાં લાંબા ટાઈમ થકી આપણે જે કિસાન હે મનીષા બોન એ આપણી બીજી ફસલ બદલે બીજ બચાવીને રાખે હે, એ બીજનું ચુનાવ કરે હે, સંરક્ષણ કરે હે, ને એનમાં આપણી બોને જે હે એ ઘણી મોટી ભૂમિકા નિભાવે હે. એ બકે જે પૌધું હે સ્વસ્થ ફસલ હે એની પહેચાન કરે હે, કટાઈને બાદ એન તકી અસલ દાણા કાઢે હે, એને હુકાવે હે, ને સુરક્ષિત સ્થાન માટે મેને હે. આ કામ આપણી બોનોનો અનુભવ તકી હોજે થાય હે. સ્થાનીય બીજ કેવલ ખેતીની સામગ્રી જ નથી ભાઈ બોનું, બલ્કિ આપણી જૈવ વિવિધતા, સ્થાનિક કૃષિ સંસ્કૃતિ ને ખાદ્ય પરંપરાનું એક મોટો હિસ્સો હે. અગર સ્થાનીય બીજની જાણકારી સમાપ્ત થઈ જાગા તો આપણી જે ખેતી તકી જોડ્યા ઘણા આકારના પારંપરિક જ્ઞાન હે એ ધીરે ધીરે ખતમ થઈ શકા. એટલે ગડલી જે બોને હે એને સ્થાનીય બીજને બારામાં જાણકારી લઈને આપણે યુવાઓ દી પુગાડવી હોકા.
1: હવે અંજલિ બોન આયસ વાત કરે કે આપણે જે પારંપરિક ભોજનને આપણે બોનોનું જો જ્ઞાન હેતુ વેની તો આપણે દેખો કે ભયન બોનો આપણી રસોઈ હવે ખાલી ખાવાનું બનાવવા તક સીમિત નથી હે. આ આપણે જ્ઞાનનું બી એક સબકુત મોટું કેન્દ્ર હે. આપણે દેખતા હતા કે આપણે દાદી નાની સબ ખબર રહેતી હતી કે મોસમ મેં કણા મોસમ મેં કઈ ફલ ખાવ હિ કઈ સબ્જીયા આપણે બધી ઉપલબ્ધ રહી જે આપણે સેહત બલતે બળ્યા રહી એમ. જેમ કે આપણે દેખા કે બાજરો મક્કો જ્વાર રાગી કોદો કુટકી ને દાળે આ સબ આપણે સ્થાનીય અને પારંપરિક ખાદ્ય પદાર્થ રહેતો હતો જે આપણે ભોજનનો હિસ્સો રહેતો હતો. અંજલિ બોન આપણે દેખતા કે આપણે જે બોને આ ખાદ્ય પદાર્થ રહેતો હતો આવા વાળી પેઢી તક પહોંચાડતો હતો સુરક્ષિત ને આપણી પરંપરાને જીવિત રાખવાની કોશિશ કરતો હતો. આજે આપણે દેખા કે આપણે જે એવાનો મન કહીવી આધુનિક ખાવાના આડી વધારે વધી રહી હે ને આપણે પારંપરિક ભોજનની વેણની ઉપયોગીતા હવે કમ થતી આપણે દેખાઈ રહી હે. એવામાં પણ આપણે બોનોને કેવું ચાંગા કે આપણે જે પુરાણી જે ખાવાના સંબંધિત જે ખાદ્ય પદાર્થ રહેતો હતો એનું જ્ઞાન બી આપણે આવા વાળી પેઢીઓ તક આપણે પહોંચાડવું હે ને આપણે ઘરના સોરને જે યુવા સાથી વણ સબને બતાડવું હે.
0: હવે મનીષા બોન આયસ હવે વાત કરો ઔષધીય પૌધાની પારંપરિક જાણકારીની, તો બહેન બોનો આપણા ગામ જંગલને આય પાય ઘણા એવા પેડ પૌધો રહેતા હતા જે આપણે જે ગડલમ બોને હતી એને સ્થાનીય નામ એનાનું ખબર રહેતું હતું ને એનાનો ઉપયોગ આપણાને હરતે કરવું હતું એની જાણકારી એને રહેતી હતી. આ જ્ઞાન આપણે વર્ષોનો અનુભવ થકી આવ્યું હતું. આનમી સપ્તકી મહત્વપૂર્ણ સાવધાની બી જરૂરી હે કે હરતી આના નુસ્ખાને આપણે કઈ બીમારીમાં હરતે કામમાં લઈ શકો, કેમ કે ઘણી ગંભીર બીમારીમાં કેવલ ઘરેલું ઉપાય માટે આપણે નિર્ભર નથી રહેવું, આપણને ડૉક્ટરની સલાહ બી લેવી પડે હે. ગર્ભવતી બોને નાના સૂર ગડલા જે મન કહે યા ગંભીર રૂપમાં બીમાર જે વ્યક્તિ હે એના મામલામાં આપણી જે બોને હતી એ વિશેષજ્ઞ થકી સલાહ લેતા હતા. એટલે પારંપરિક જ્ઞાનનું સન્માનને હાથે સુરક્ષિત ફરતે એની ચીજને કામમાં લેવું હે એ બી આપણને જ્ઞાન હોવું જોઈએ. આપણી બોને પશુપાલન બી કરતી હતી. ગ્રામીણ પરિવારમાં પશુપાલન જે હે એ તકી લાંબા ટાઈમ થકી જોડી થકી હે, કેમ કે આપણી બોને ઘરમાં રહે હે તો ગાય ભેંસ બકરી મુરગી જેવા પશુઓની દેખભાલ કરે હે ને એને સાથે એના વ્યવહારમાં હું બદલાવ આવી રહ્યું હે, હરતે ચારો નાખવું હે, પાણીની વ્યવસ્થા હરતે કરવી હે, પશુઓની જે બેવાની જગ્યા હે એ હરતે સાફ કરવી હે, એને સાથે વ્યવહારિક અનુભવ બી પારંપરિક જ્ઞાનનો હિસ્સો હતો. તો આ સબ ચીજે અગર આપણી બોને જાણતી હતી તો આવા વાળી પેઢીને બી આ સબ ચીજે ખબર હોવી જોઈએ, કેમ કે આપણે દેખા હો કે અવડેના ટાઈમે ચીજે એટલી બદલાઈ ગઈ હે કે આપણે ઘણા કારણે વ્યવહારિક પશુના જે જ્ઞાન રહે એ આપણને હેસ નહીં. અમે આપણને ટેમમાં તો ખબર નહીં પડે ને આપણને પશુઓનું નુકસાન થઈ શા. એટલે ટેમ માટે અગર આપણને આ સબ ચીજે ખબર પડવા લાગી જાયગા તો આપણે ઈલાજ સંભવ થઈ શકે.
1: હવે અંજલિ બોન એની સાથે આપણે બોનને કેવું ચાંગા કે આ પારંપરિક જ્ઞાન એવી ખાલી ખેતી તક ને આપણે ભોજન તક સીમિત નથી હે. આપણે દેખો કે આપણે બોને બી સદીઓ ખતી ઘણા આકારના એવો વણને આવતું હતું જે કે જેમ કે લોકકલા અને હસ્તશિલ્પ કલાએ વણે જીવિત રાખી હે. જેમ કે બુનાઈ કરવી કઢાઈ કરવી ટોકરી બનાવવી મિટ્ટી ખતા બીજે બીજે સામાન બનાવવો પારંપરિક સજાવટ બદલે સામાન બનાવવો આપણે સ્થાનીય જે કપડાં રહેતો હતો વી આપણે બોને ઘરે બનાવતી હતી ને પ્રાકૃતિક સામગ્રીનું બી ઉપયોગ આપણે વસ્તુ બદલે કરતી હતી. બોનિયા હત્ય કૌશલમાં આપણે આતની કલાસ નથી રહેતી હતી અણામાં આપણે સામુદાયની કહાની પહેચાનની આપણે સંસ્કૃતિ રહેતી હતી વે ભી છુપી કરતી રહેતી હતી. ભાઈ બનો આ પણ કહી શકો હા કે આપણે જે ગઢલજી મન કહી વે આપણે યુવાજી કિશોરીજી સોરી હે વણ સબને આ કડાઈ બુનાઈને આ જે હાથખતી બનાવવાનો જે સામાન રહે હે વે હિત હિ કાઢી શકે ને આપણી સંસ્કૃતિનો હિસ્સો આગળ બઢાવી શકીએ.
0: હવે મનીષા બોન એની સાથે આપણી જે બોને હતી એને લોકગીત લોકકથાને હરતે બચાવીને રાખવું હે એ ભી એને ધ્યાન રાખવું હોગા. અવડેના ટાઈમમાં આપણી જે બોને હે એને પુરાના જે ગીત હતા એ યાદ જ નથી. તો આપણી જે દાદી નાની હે ગઢલા જે બોને હે એને તો કે આપણે જે વિવાહના ગીત હે ત્યોહારના ગીત હે ખેતી તકી જુડે ગીત હે સૂર્ય તકી જુડે તક ગીત ઋતુ અને પ્રકૃતિ તકી જુડે લોકગીત હે એને ધ્યાન રાખવું જોઈએ ને આ આપણી સાંસ્કૃતિક સ્મૃતિનું ભી પ્રતીક હે. અગર આપણી જે બોને હે એના ગીતમનો ઇતિહાસ સ્થાની ભાષા રિશ્તની હમસ એ પ્રકૃતિને પ્રતિ સન્માનને જીવનને અનુભવને હિ કેંગા તો આવા વાળી જે પેઢી હે એ ભી આંતકી જોડી તકી રહેગા. એને બદલે આપણી બોનને મોબાઈલ ને ઇન્ટરનેટ ને દોર મેં યુવા ને અણી સબ ચીજને હિકાડવું હોગા. જેમ કે આપણે કીધું પહેલે ભી કે આપણે રેકોર્ડ કરીને રાખી શકો ઇન્સ્ટાગ્રામ ને આપણે જે વોટ્સઅપ હે યુટ્યુબ હે એના માટે આપણે નાખી ભી શકો. જેમ કે મનકને ખબર પડેગા ને ઘણા કની બોને એવું કરી ભી દી હે એની સાથે આપણી બોનને મોસમની જાણકારી રહેતી હતી. પાણી બચાવવામાં ભી એનાની ઘણી મોટી ભૂમિકા હે કેમ કે ઘરમાં હેતા દાડા કામ એ કરે ને સપ્તકી વધારે પાણીનો ઉપયોગ ભી આપણી બોને કરે હે. તો એ ભી આપણે જે આવા બધી પેઢી હે એને એને બતાડવું હોગા કે અવડેના ટાઈમમાં ફિર ભી ઠીક હે કે પાણી આપણને થોડું બહુ મળી રહ્યું હે. ઘણા એવા ક્ષેત્ર હે જ્યાં પાણી બદલે કેટલી દૂરી તય કરવી પડે પાણી લાવવા બદલે બે ત્રણ ઘંટા નીરી જાય હે. તો આવી ચીજનું આપણને ધ્યાન રાખવાની જરૂરત હે. તો બાઈન બનો કહી શકો કે આપણી જે બોને હે એ આધુનિક યુગમાં ભી પારંપરિક ચીજોનું સંરક્ષણમાં આપણું યોગદાન આપી શકે એને બદલે એને ખુદ જાગૃત રહેવું હોગા ને બીજા મનકને ભી જાગૃત કરવું હોગા. કેમ કે આ સબ ચીજે આપણે સંસ્કૃતિ થકી જોડી હે ને આપણી સંસ્કૃતિને બચાવીને રાખવાને બદલે આપણી બોનોની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ હે.
1: હવે અંજલિ બોન તો આના વિષય માટે આપણે ભાઈ બોનો કથી ઘણા અક્કાની વાતે થઈ ગઈ હે. હવે દેખી રહીએ હે કે ટાઈમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ કથી સુટો પડવાનું.
0: હવે
1: સુટતે પડે પણ જાતે કથી પહેલે આપણે બોનોને એક બીજું ગીત સાંભળાવી દો.
0: હવે

0: ભાઈન બોનો અણસગી થાતે અમે કાર્યક્રમ ઘુમર તકી પડા સુટ આશા કરે હો કે આસે કાર્યક્રમ મે અમારી અબ તક કી જી ભી વાતે રહી હૈ આપને કમી હોંગા
1: તો
0: ભાઈન બોનો આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારા મે આ પ્રાય સુછો અમને આલી શકો અમારા અણ પતા માતે
1: હોવે બોનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9414082643
0: એની સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એની માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો ભાઈન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટેમ માંથી એક નવા વિષય ને હાથી તાર હુદી રામ રામ રામ રામ

0: ભાઈબંધો ગીતનો આ શો પૂરું રણગીત બાદ એક વખત ફરી આપ સૌનું ગણમાન સ્વાગત કરું છું અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ગીત કે પહેલા આપને વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે ફસલ ઉત્પાદન મેં જૈવિક ઉર્વરકોનું શું મહત્વ હૈ એના બારામાં આજે વાત કરાંગા તો આ વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણા કાર્યક્રમ થી જોડી રહી માંગીલાલજી તો સપ્તકી પહેલા આપણે સાંભળી લણની વાતે મોરે કરા આપણી વાતે સર નમસ્કાર
1: નમસ્કાર જી
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું મેં વાગડ રેડિયો પરિવાર મેં
1: જી ધન્યવાદ
0: સર જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ સે જુડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ ફસલ ઉત્પાદન મેં જૈવિક ઉર્વરકો કે મહત્વ કે લિયે તો સબસે પહેલે આપ હમે યહી બતાઈએ કે જૈવિક ઉર્વરક આખિર હૈ ક્યા ઓર ઇનકા ક્યા મહત્વ હૈ
1: જી તો દેખે બહુ અચ્છા વિષય હૈ કે જૈવિક ઉર્વરક કી જહાં બાત આતી હૈ તો ઉસકા સીધા સા મતલબ હોતા હૈ કે હમારા પરંપરાગત ખાદ્ય જો કે હમારી ફસલ મિટ્ટી કો બહુત અચ્છે સે પોષણ દે ઓર ઉસકે સાથ મે હી જો હમારી જો પોષક તત્વ હૈ જો હમારે અનાજ ફલ સબ્જીઓ મે હૈ વો ભી પ્રચુર માત્રા મે હોતે હૈ
0: બિલકુલ
1: તો હમ ઉસકો ઇસ તરહ સમજતે હૈ કે અચ્છી ફસલ પ્રાપ્તિ કે લિયે યા મિટ્ટી કે સ્વાસ્થ્ય કે લિયે સિર્ફ પાણી હી પર્યાપ્ત નહીં હૈ બલ્કિ સ્વાસ્થ્ય ઓર ઉપજાઉ મિટ્ટી કે લિયે સબસે આવશ્યક હૈ વો હૈ હમારા પરંપરાગત જૈવિક ખાદ તો યે જો હૈ આપ દેખતે હૈ કે હમ જૈવિક કી જહાં બાત કરતે હૈ તો સીધા સા હૈ કે જો હમારે પશુ હોતે હૈ ઉનસે પ્રાપ્ત જો ગોબર હોતા હૈ ઇસકે અલાવા જો હમારે ખેતો સે જો હરા ચારા જો અવશેષ પ્રાપ્ત હોતે હૈ ઇસકે અલાવા હમારે જો ભી ગાય ભેંસ કો હમ જો ખિલાતે હૈ ઉસકે અતિરિક્ત જો બચતા હૈ ઉસકો કહીં ના કહીં હમ એક ઉકેડા મેં યા કહીં ડાલકર ઉસકો કમ્પોસ્ટ કરતે હૈ ઓર કમ્પોસ્ટ કરતે તો વો એક શુદ્ધ ઓર જૈવિક ખાદ બનતા હૈ ઉસી તરહ સે દૂસરા જો હૈ વો હૈ કેચવા ખાદ જો હમ લોગ તૈયાર કરતે હૈ બર્મી બેડ મેં વો ભી પૂરા તરહ સે જૈવિક હૈ ઇસકે અલાવા ભી બહોત સારી ચીજે જૈસે ગોમૂત્ર હૈ ઓર ઉસકા હમ નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર કી હમ બાત કરતે હૈ તો યે જો સારી ચીજે હૈ યે સીધા સા કામ કરતી હૈ જૈવિક ખાદ કા
0: બિલકુલ
1: તો ઇસ તરહ ઇસકો હમ સમજ સકતે હૈ દૂસરા હૈ કી જૈસે ઇસમે ગોબર ખાદ હૈ કમ્પોસ્ટ હૈ યા બર્મી કમ્પોસ્ટ હૈ હરી ખાદ હૈ ફસલ કે અવશેષ હૈ તો યે સબ મિલકર એ જો શામિલ હોતે હૈ ઓર શામિલ હોને કે બાદ મેં જો ખાદ તૈયાર હોતા હૈ વો જૈવિક ખાદ હોતા હૈ
0: બિલકુલ તો સર જૈસા કી આપને બતાયા કી જૈવિક ઉર્વરક ક્યા હૈ ઓર કિસ તરીકે સે યે હમારે લિયે બહોત હી મહત્વપૂર્ણ હોતે હૈ યહી મિટ્ટી કો સ્વસ્થ રખને મેં ઇનકી ક્યા ભૂમિકા હૈ
1: જૈસે હમ ભૂમિકા કી બાત કરતે હૈ તો જૈવિક ખાદ હૈ મિટ્ટી કો જૈવિક પદાર્થ બઢાતી હૈ જો મિટ્ટી કે અંદર મેં હોતે હૈ ઇસમે મિટ્ટી હૈ જો ભુરભુરી રહેતી હૈ ઉસમે પાણી જો સોખને કી ક્ષમતા હૈ વો અધિક રહેતી હૈ દૂસરા ઇસમે મિટ્ટી કે અંદર જો હવા હૈ વો અચ્છે સે પાર હોતી હૈ ઓર બહેતર રહેતા હૈ કી પૌધો કી જડે ઓર જો ઉસકા વિકાસ હૈ પૌધો કા વો બહોત અચ્છી તરહ સે હોતા હૈ
0: બિલકુલ
1: ઇસકે સાથ જૈવિક પદાર્થ જૈસે જીવ હોતે હૈ સૂક્ષ્મ જીવ જો મિટ્ટી મેં રહેતે હૈ જો મિટ્ટી કે લિયે બહોત જરૂરી હૈ વો બઢતે હૈ ઉનકે માધ્યમ સે વો ક્યા હોતા હૈ કી વો પોષક તત્વ જો હૈ મિટ્ટી કો દેતે હૈ તો યે સારી ચીજે હૈ જો બહોત મહત્વપૂર્ણ ભૂમિકા નિભાતી હૈ આપકા જૈવિક ખાદ કઈ પ્રકાર કે જો હૈ મિટ્ટી મેં જીવ જો હૈ વો ઉત્પન્ન હોતે હૈ જો કી આપકી મિટ્ટી કે ઓર આપકી ફસલ કે લિયે બહોત મહત્વપૂર્ણ હોતે હૈ
0: બિલકુલ સર તો જૈસા કી આપને બતાયા કી જૈવિક ઉર્વરકો કા હમ પ્રયોગ કરતે હૈ તો ઇસસે મિટ્ટી કા સ્વાસ્થ્ય હૈ વો અચ્છા બના રહેતા હૈ યહી ઇસકા ફસલ ઉત્પાદન મેં ક્યા લાભ હૈ
1: देखिए जैसे हम जहाँ रासायनिक की अगर हम बात करते हैं तो वहाँ एक रासायनिक जो खाद होता है वो एक जहर के बराबर होता है और उसका जो असर है वो उसके अनाज और फसल के जो पेड़ पौधे होते हैं उनमें भी आता है
0: बिल्कुल
1: तो उसी तरह हम देख सकते हैं कि जैविक की हम बात करते हैं परंपरागत खाद से जो उत्पादन की बात करते हैं तो फसल को सबसे पहले तो ये रहेगा कि जो आपका बीज होगा वो पूरी तरह से स्वच्छ रहेगा और वो उगेगा दूसरा है कि उसका जो ग्रोथ है पौधों का वो बहुत ही अच्छी तरह की होगी और इसमें है कि फसल जो होगी जब पैदा होगी आपकी फसल उत्पादन होगा तो वो बहुत बेहतर तरीके से होगा
0: बिल्कुल
1: इसके साथ में जो फसल होगी उसके अंदर जो हम बात करते हैं पोषक तत्व तो उनकी प्रचुर मात्रा में वो उसके अंदर होंगे
0: बिल्कुल
1: तो ये जो सारी चीजें हैं इसके जो लाभ है वो सीधा सीधा पड़ता है हमारे स्वास्थ्य पे कि जब हम अच्छा पकाया हुआ देसी खाद बीज से हम खाएंगे तो उसी तरह काम करेगा वो क्योंकि हमारी बॉडी को अलग अलग पोषक तत्वों की जरूरत होती है और एनर्जी की
0: जी जी
1: तो वो जो है वो बेहतर तरीके से होगी उन फसल में जो कि आपने जैविक खाद से की है
0: बिल्कुल यही सर अब बात आती है पानी और नमी का प्रबंधन ये कैसे करता है
1: देखिए जब जैविक खाद होता है तो आपकी जो मिट्टी है उसमें जैविक पदार्थ जो है वो बढ़ते हैं और मिट्टी जो सोख घटने की जो क्षमताएं होती पानी की, रोकने की या सोखने की जो नमी है वो लंबे समय तक बनाए रखती है। ऐसे खेतों में जैसे सिंचाई का पानी अधिक प्रभावी ढंग से उपयोग हो सकता है, इसके वर्षा आधारित खेती है या वो क्षेत्र है जिसमें विशेष रूप से उपयोगी होगा, क्योंकि जो आप उसके अंदर जो नमी है वो लंबे समय तक बनी रहती है। एक बार आपने अगर उसमें पानी दिया तो उसमें अपेक्षाकृत जो आप दूसरों खेतों में डालोगे उसकी तुलना में वहाँ कम पानी डालने की आवश्यकता होगी।
0: बिल्कुल, तो सर जैसा कि आपने बताया कि अगर हम जैविक उर्वरकों का प्रयोग करते हैं तो इससे पानी और नमी का प्रबंधन हम हमारी फसलों में बहुत अच्छी तरीके से कर सकते हैं। यही हमारे जो किसान भाई बहन है वो इसे कैसे अपना सकते हैं?
1: देखिए, हम लोग हमारे जो समुदाय में हैं कई सालों से हम इसको अपनाते आ रहे हैं।
0: बिल्कुल,
1: और आज भी जो है कई परिवार अपना रहे हैं, लेकिन हो सकता है कि कुछ परिवार है जो आजकल रासायनिक तरफ ज्यादा आकर्षित हो रहे हो या वो डाल रहे हो, तो एक इसका आसान तरीका है।
0: बिल्कुल,
1: इसका आसान तरीका है कि अगर आपके पास में 5-6 पशु है तो आप उनका गोबर जो है गड्ढे में आप डाल के और उसमें आप जो आपका जो चारा होता है हरा सूखा जो अवशेष होते हैं वो डाल के उसको आप कंपोस्ट करें और वो धीरे धीरे धीरे धीरे वो मिक्स होके और जो है एक उकेड़ा है वो बन जाएगा आपका और उसका उपयोग कर सकते हैं।
0: बिल्कुल।
1: दूसरा है स्थानीय स्तर पर है, आप ईंटों से आप एक बर्मी बेड बना सकते हैं और उसमें जो है आप 30-40 दिन गोबर डाले, उसको थोड़ा ठंडा करें, ठंडा करने के बाद में जो है उसमें आप केचुए छोड़ दे।
0: बिल्कुल,
1: जो कि आपको आसानी से उपलब्ध हो जाएंगे आपके आसपास क्षेत्र से, तो इस तरह हम जो है उसको अच्छे से तैयार कर सकते हैं। दूसरा इसमें यह है कि जो संसाधन है वो कहीं बाहर से लाने की आवश्यकता नहीं है।
0: बिल्कुल,
1: क्योंकि वो पहले से हमारे पास है और हम अच्छी खाद तैयार कर सकते हैं, वो करते हैं, क्योंकि आपने देखा होगा कि अभी हमारे समुदाय में जो उकेड़ा है वो बहुत अच्छे से लोग कर रहे हैं।
0: बिल्कुल,
1: और उनका लाभ जो है सीधा सीधा अपनी फसल पे देखा गया है और देखा जा रहा है, तो उस तरह से आप आसानी से इनको तैयार करके और आपकी जमीन में इसका उपयोग कर सकते हैं।
0: बिल्कुल, तो सर जैसा कि आप हमारे श्रोता साथियों को बता रहे हैं कि उन्हें इसका प्रयोग कैसे करना है और किस तरीके से इसके फायदे हमें हमारी फसल पर देखने को मिलते हैं और उत्पादन पर इसका कहीं ज्यादा महत्व हमें दिखता है, यही हमारे समुदाय साथियों की इसमें क्या भूमिका है?
1: देखिए, समुदाय स्तर पर जो हम बात करते हैं कि देसी खाद जो है जैसे आप उर्वरक की बात करते हैं तो उसको बढ़ावा देना चाहिए। आप जो हमारे बड़े बुजुर्ग हैं उनके साथ बैठकर उन विषयों पर बात करनी चाहिए कि पहले कंपोस्ट कैसे तैयार होता था, उसके फायदे क्या है और उसकी सही प्रक्रिया क्या है, वो आपको वहाँ से हमारा जो परंपरागत ज्ञान है वहाँ से आपको प्राप्त होगी। इसके साथ ही किसान खेत में इसका प्रदर्शन करें, मतलब अगर आपने जैविक खाद डाला है तो समुदाय के लोग उसमें देखें कि जिसमें नहीं डाला और जिसमें डाला है दोनों में अंतर क्या है, उस अंतर को समझे, उनमें जो परिणाम है या फसल उत्पादन का है या बढ़वार का है या फसल की जो स्वच्छ फसल है उसका जो प्रभाव है उसका आकलन करें कि किस तरह से उसका प्रबंधन किया गया है। तो इसके साथ ही जो है किसान खेत पाठशाला की हम रेगुलर बात करते हैं नियमित समुदाय के साथ
0: जी जी।
1: तो उस दौरान भी जो है समुदाय के लोग अपनी बात को रखें और अपनी बात को कहते समय ये जरूर बताएं कि उसके जो गुण हैं, उसके फायदे हैं वो किस तरह से आपको नजर आ रहे हैं, और जो व्यक्ति नहीं डाल रहा है उसके साथ इस विषय पर संवाद करने की आवश्यकता है ताकि समुदाय स्तर पर इस तरह की जो चीजें हैं उनको अपनाया जा सके और बेहतर स्वास्थ्य पोषण और उसको सुनिश्चित किया जा सके।
0: बिल्कुल, तो सर जैसा कि आपने कार्यक्रम के माध्यम से बहुत अच्छी जानकारी हमारे श्रोता साथियों को दी है, तो अंत में आप हमारे श्रोता साथियों को क्या संदेश देना चाहेंगे?
1: मैं सभी को यही संदेश देना चाहूंगा कि जैविक उर्वरकों की हम बात करते हैं या हमारे परंपरागत खाद की बात करते हैं तो ये हमारी मिट्टी के लिए वर्तमान की सबसे बड़ी आवश्यकता है। तो हम कह सकते हैं कि मिट्टी स्वस्थ हो तो फसल स्वच्छ होगी और फसल स्वच्छ होगी तो आपका परिवार भी स्वस्थ होगा। तो आप उस तरह से अपनाकर अपने खेतों में इनको लागू करें और बेहतर उत्पादन जो है वो प्राप्त करें।
0: बिल्कुल, तो सर मैं आपका धन्यवाद करना चाहूंगी कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
1: जी धन्यवाद।
0: માઇન બનો સિમ કે અવડે આપણા વ્યાસભાઈ માંગીલાલજી જોડે તક હતા ને એણે આપણાને ઘણી અસલ તરીકા થકી બતાડ્યું હે કે જૈવિક ઉર્વરક શું કહેવાય હે, મિટ્ટીને સ્વાસ્થ્યમાં આની શું ભૂમિકા રહે હે, ફસલ ઉત્પાદનમાં લાભ ફરતે કમાવી શકો, ને એને સાથે આપણે એ બી જાણ્યું કે જૈવિક ઉર્વરક જે હે એ પાણી ને નમીનું પ્રબંધન હરતે કરે, ને કિસાન ભાઈ બહેનોને આની હરતે અપનાવવું જોઈએ, ને સમુદાયની શું ભૂમિકા હે એ બી એણે આપણાને બતાડ્યો। तो बहन बुनो, हमें आपने कार्यक्रम के माध्यम से की આખું દાડી ઈસ કઈ કરો કે આપણને જૈવિક ખેતીને અપનાવવું હે, આપણી જે પ્રાકૃતિક ખેતી હે એને અપનાવવું હે. કેમ કે અણી ખેતી તકીસ આપણે જે જલવાયુ પરિવર્તન આજે વધી ગયું હે ઈ કમ થાગા, પાણી ટાઈમ માટે પડેગા, ગરમી જે હે ઈ કમ પડેગા, સરદી જે હે ઈ એન હિસાબ તકી પડેગા. તો આ સબ ચીજનું ધ્યાન રાખવા મેં આપણે જે કિસાન ભાઈ બહેન હે ઈ ઘણું અસલ યોગદાન આપી શકે. આપણે જૈવિક ઉર્વરકોનો પ્રયોગ કરો, આપણે દેખો હ કે આપણા ખેતર મેં આપણને વધારે પાણી નાખવાની બી જરૂરત નહીં પડે હે, કમ સિંચાઈ મેં ભી આપણે અસલ ઉત્પાદન કમાવી શક. અગર આપ જૈવિક ઉર્વરકોનો પ્રયોગ કરોગા તો એન દેખી ખર્ચો ભી કમ થાગા. કેમ કે આ સબ ચીજે આપણને આપણા ઘરને આય પાયને આપણે જે પશુપાલન કરો હ એન તકી મળી જાય હે. તો આશા કરો હ કે આ હંગરી વાત આપને ગમ્યું હોંગા. કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ પણ સાથે પહેલા હમરી લે એક ઓર ગીત, મોરે પડો સૂટા.

આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3200001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643. તો ભાઈ બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ની હાથે તારુદી. રામ રામ. રામ રામ.

0: कार्यक्रम घूमर हमर वारी अमर होत बुन ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजलि नु
0: राम राम होवे भयन बुनो आप सब हमले रिया हो आपरो सामुदायिक रेडियो वाग रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हूं हमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे भयन बुनो लेने हाजिर थे गयो हां कार्यक्रम घूमर ने लेने एक नया विषय ने हाते मनीषा बुन आज आपरा भयन बुनो ते की कार्यक्रम में बातचीत तो विषय है कि आपरी जे बुने है ये पारंपरिक ज्ञान बचावा में हर ते महत्वपूर्ण भूमिका निभावे है। આપણે દેખો હો કે આપણું જે ગામ હે આપણી જે સંસ્કૃતિ હે આપણી જે પહેચાન હે આપણી જે આવાવાળી પેઢી હે એ એન તકી જુડી તકી હે આપણા બહેન બોનોને યાદ હોગા મનીષા બોન કે ઘરમાં કારે કયા વ્યક્તિને થોડી સી ભી કાંઈ તકલીફ થતી તો આપણી દાદી યા નાની હતી એ સપ્તી કે પહેલા કરતી કે ઘરમાં આ જડી બૂટી પડી તકી હે આને કામમાં લઈ લો કયા મોસમને અનુસાર કયો ભોજન બનાવવું હે એણન ખબર હતી તારે અનાજ ને બીજ ને સુરક્ષિત રાખવું હે એના તરીકા હું હે એ આપણને બતાડતા તો એની સાથે સાટાનો મોસમ તકી પહેલા જ આપણે ઘરની ખેતીની તૈયારી આપણને હરતે કરવી હે કારે આપણે પેડ પૌધોની જે ચીજે હે એનોનું ધ્યાન રાખવું હે પેડ પૌધોની પહેચાન ફૂલ પત્તી ને ગંધ ને માધ્યમ તકી કરી લીધી હતી આટલું જ નહીં આપણી જે દાદી નાની હતી એને ખબર હતું કે કયું અનાજ કેટલા દાડા સુધી સુરક્ષિત રહી શકે કયા મોસમમાં કઈ સ્થાનીય જે ચીજે હે એ આપણી શરીર બલ્લે ઉપયોગી રહે હે બીજાને બીજા વર બલ્લે હરતે આપણે બચાવીને રાખી શકો એની સાથે પશુઓની દેખભાલ હરતે કર ક્ષેત્ર ઘરેલુ વસ્તુએ જે પ્રાકૃતિક ચીજે હે એનોનું આપણને ઉપયોગ હરતે કરવું હે એ હંગરી વાતે એને ખબર હતી
0: હવે
1: તો આ અનુભવ આપણી જે બોને હે એ આબાવારી પેઢી સુધી હરતે પુગાવી શકે હરતી આનમે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે હે ઈસ આજે આપણે વાતે કરવા વાળા હો
0: હવે અંજલિ બોન તણા વિશે માતે આપણે ભાઈ બોને કદી ઘણા આકારની વાતે રેંગા પણ કાર્યક્રમની શરૂઆત મે હામળા ગીત ને મોરે કર આપણી વાતી
1: હવે તો ભાઈ બોનો આપ હમર તો રેજુ આપણું રેડિયો આપણી વાતે વાગર રેડિયો 90.8 FM માતે

0: અંજલિબોન ગીતે આશી પૂરો અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરહ આપણે આજને કાર્યક્રમ ઘુમર મે જેમ કે ગીતે કે પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે આપણે જો પારંપરિક જ્ઞાન બચાવવા બદલે આપણે બોનની હું ભૂમિકા રહે એની સબકતી પહેલે ભાઈ બહેનો આ સમજવું હે કે પારંપરિક જ્ઞાનનો અર્થ આ હે કે આપણે પહેલવાળું જ્ઞાન જો રહેતું હતું જો સામુદાયિક હતું પ્રાપ્ત થતું હતું લંબા ટેમ ખતી અનુભવજી વિકસિત થતા હતા આ એક પીઢી ખતી બીજી પીઢી તક આપણે પહોંચાવતો આ જ જ્ઞાન રહેતું હતું અને આપણે દેખતો હતો કે આપણે જે રોજનું કામ કરતા આપણે રોજની જિંદગી કરતા જુડીયો હિસ્સો આપણે દેખાતો હતું જેમ કે સ્થાનીય ભોજનને આપણે ખાવાનું બનાવતો હતો બીજનું સંરક્ષણ આપણે હેતી કરતો હતો ખેતી મેં પારંપરિક તરીકા કઈ અપનાવતો હતો જંગલને પેડ પોદાની પહોંચાન પશુપાલન કરતા જુડિયા અનુભવ પાણી બચાવવાના સ્થાનીય આપણે તરીકા રહેતા હતા મોસમી પારંપરિક સમજ હસ્તશિલ્પ ને લોકકલાઈ પારંપરિક વસ્ત્ર ને બુનાઈ લોકગીત ને લોકકથાએ તહેવાર ને રીતિ રિવાજ ને એને સાથે ભાઈ બહેનો આપણે ઘરના જે ખાદ્ય પદાર્થ આપણે સુરક્ષિત રાખતા હતા એના તરીકા સબ રહેતા હતા આ આપણે પારંપરિક સામુદાયિક વિરાસતના હિસ્સા રહેતા હતા
1: હવે મનીષા બોન આપણે દેખ કે આપણી બોને પારંપરિક જ્ઞાનનું ઘણું અસલ ને અચ્છો રિશ્તો હૈ આપણે દેખ કે ગ્રામીણ ને આદિવાસી સમાજમાં આપણી બોને પ્રકૃતિ ને ઘરેલું જીવનની ઘણી ગહેરાઈ તકી જોડી તકી હૈ આપણી બોને ખેતો મેં કામ કરે હે બીજ સુનવા જાય હે અનાજ સાફ કરે હે ભોજન બનાવે હે પશુઓને દેખરેખ કરે હે જંગલ તકી મળવા વાળા જે સંસાધન હે એને ઓળખે હે કે આ કામનું હે આ કામનું નથી એને સાથે સૂર્યને ભી સ્થાનીય સંસ્કૃતિ તકી પરિચિત કરાવે હે એટલે આપણી બોનોને પાય કેવળ ઘરનું કામનું અનુભવ જ નથી બલ્કિ સ્થાનીય જીવન પ્રકૃતિ તકી જુડે છે વ્યાપક વ્યવહારિક જ્ઞાન હે એ ભી અણન કને હે ઘણી વખત આપણે ગામની કોઈ બુઝુર્ગ બોન તકી પૂછો કે આ પૌધો કયું હે તો એ શાયદ આપણને એનું સ્થાનીય નામ હું હે એને વાગડીમાં હું કહી આપણને બતાડી દે હે અગર આપણે એને પૂછો કે આ બીજ આપણે બીજી ફસલને બદલે હરતે રાખી શકો તો એ હેતી પ્રક્રિયા આપણને સમજાડ દે કે તમને આમ કરવું હે આમ કરવું હે આમ કરવું હે અગર આપણે કયા ગીતની બારામાં પૂછો તી આપણને બતાડ દેગા કે આ ગીત અણા તહેવાર માટે અણી રીત માટે આમ ગાતો હતો ને આની વાય આ કહાની હે તો આ જ્ઞાન આપણી અસલ વિરાસત હે ને આપણને આને સહેજીને રાખવું હે ને આન મેં આપણી બોને ઘણી મોટી ભૂમિકા નિભાવે હે તો એટલે આપણી બોનને કેવું ચંગા કે અવડેના ટાઈમમાં ઘણા કાની ચીજે આવી ગઈ હે જિંદગી આપણે આપણી સંસ્કૃતિ તકી આપણી પરંપરા તકી વાય જતા સહી રહો એવા મેં આપનું આનમે ઘણું મહત્વ હે કે આ પણી સબ ચીજને આપણી બોનોને હિકાડો એને સાથે આ પણી સબ ચીજને રિકોર્ડ કરીને આજના ટાઈમે આપણે દેખી રહો કે યુટ્યુબ માતે મનકો ચેનલ બનાવીને એ નાખે હે તો આપ એ નાખી શકો એને સાથે ઇન્સ્ટાગ્રામ માતે ભી આ સબ ચીજે આપ નાખી શકો જેમ તકી આપણું જે પારંપરિક જ્ઞાન હે એ આપણને ફેર તકી યાદ ભી આવેગા એ બીજા જે મનકો દેખેગા એને ભી ખબર પડેગા કે હવે આપણે તો આમ કરતા હતા આ ચીજ ઘણી અસલ હતી એન તકી સબ અણવ જ્ઞાન તકી પારંપરિક જે પરંપરા હે એન તકી જુડે તક કરાયગા
0: હવે અંજલિબોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે દેખી રહી હું કે કાર્યક્રમને માધ્યમ કે આપણે બોનો ખતી અણા વિષયમાં ઘણી અસલ વાતે ચાલી રહી હતી તે આ વાતે આપણે આગે ભી એમ જ જારી રહીગા અબર કેમ ને આપણે બોનોને મનોરંજન બદલે એક બીજું ગીત સાંભળાવી દઉં
1: હવે તો હમરા ગીત ને મોરે કરા આપણી વાતે

0: માઇન્ડબુનું ગીત તો અહીં પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત કે પહેલા આપણે ઘણી અસલ વાત જાણી કે હરતે આપણી ગડલા જે મન કહે યા ગડલી જે આપણે દાદી નાની હે એના અગર આપણે જઈને પૂછો કે આ ચીજ હું હે તે આપણને બતાડ દેગા. આયસે વાત આવે બીજ સંરક્ષણ મેં આપણી બોનોની ભૂમિકાની, તો આપણે દેખો હો કે પારંપરિક જ્ઞાનની વાત હો એ બીજ સંરક્ષણનું નામ ને આવે એવું સંભવ જ નથી. આપણા ગામમાં લાંબા ટાઈમ થકી આપણે જે કિસાન હે અનિશા બોન એ આપણી બીજી ફસલ બદલે બીજ બચાવીને રાખે હે, એ બીજનું ચુનાવ કરે હે, સંરક્ષણ કરે હે, ને એનમે આપણી બોને જે હે એ ઘણી મોટી ભૂમિકા નિભાવે હે. એ બકે જે પૌધું હે સ્વસ્થ ફસલ હે એની પહેચાન કરે હે, કટાઈને બાદ એન તકી અસલ દાણા કાઢે હે, એને હુકાવે હે, ને સુરક્ષિત સ્થાન માટે મેને હે. આ કામ આપણી બોનોનો અનુભવ તકી હોજે થાય હે. સ્થાનીય બીજ કેવલ ખેતીની સામગ્રી જ નથી ભાઈ બોનું, બલ્કિ આપણી જૈવ વિવિધતા, સ્થાનિક કૃષિ સંસ્કૃતિ ને ખાદ્ય પરંપરાનું એક મોટો હિસ્સો હે. અગર સ્થાનીય બીજની જાણકારી સમાપ્ત થઈ જાગા તો આપણી જે ખેતી તકી જોડ્યા ઘણા કાના પારંપરિક જ્ઞાન હે એ ધીરે ધીરે ખતમ થઈ શકે. એટલે ગડલી જે બોને હે એને સ્થાનીય બીજને બારામાં જાણકારી લઈને આપણે યુવાઓ દી પુગાડવી હોગા.
1: હવે અંજલિ બોન આયસ વાત કરે કે આપણે જે પારંપરિક ભોજન ને આપણે બોનોનું જો જ્ઞાન હેતુ વેની, તો આપણે દેખા કે ભયન બોનો આપણી રસોઈ એવી ખાલી ખાવાનું બનાવવા તક સીમિત નથી હે. આ આપણે જ્ઞાનનું બી એક સબકુત મોટું કેન્દ્ર હે. આપણે દેખતા હતા કે આપણે દાદી નાની સબ ખબર રહેતી હતી કે મોસમ મેં કણા મોસમ મેં કઈ ફલ ખાવા હિ કઈ સબ્જીયા આપણે બધી ઉપલબ્ધ રહી જે આપણે સેહત બલતે બળિયા રહી હેમ. જેમ કે આપણે દેખા કે બાજરો, મક્કો, જ્વાર, રાગી, કોદો, કુટકી ને દાળે આ સબ આપણે સ્થાનીય અને પારંપરિક ખાદ્ય પદાર્થ રહેતો હતો જે આપણે ભોજનનો હિસ્સો રહેતો હતો. અંજલિ બોન આપણે દેખતા કે આપણે જે બોને આ ખાદ્ય પદાર્થ રહેતો હતો આ આવાવાળી પેઢીએ તક પહોંચાડતો હતો સુરક્ષિત ને આપણી પરંપરાને જીવિત રાખવાની કોશિશ કરતો હતો. આજે આપણે દેખા કે આપણે જે એવાનો મન કહીવી આધુનિક ખાવાના આડી વધારે વધી રહી હે, ને આપણે પારંપરિક ભોજનની વેણની ઉપયોગીતા હવે કમ થતી આપણે દેખાઈ રહી હે. એવામાં પણ આપણે બોનોને કેવું ચાંગા કે આપણે જે પુરાણી જે ખાવાના સંબંધિત જે ખાદ્ય પદાર્થ રહેતો હતો એનું જ્ઞાન બી આપણે આવાવાળી પેઢીએ તક આપણે પહોંચાડવું હે, ને આપણે ઘરના સોરને જે યુવા સાથીએ પણ સબને બતાડવું હે.
0: હવે મનીષા બોન આ સવે વાત કરો ઔષધીય પૌધાની પારંપરિક જાણકારીની, તો બહેન બોનો આપણા ગામ જંગલને આય પાય ઘણા એવા પેડ પૌધો રહેતા હતા જે આપણે જે ગડલમ બોને હતી એને સ્થાનીય નામ એનાનું ખબર રહેતું હતું ને એનાનો ઉપયોગ આપણાને હરતે કરવું હતું એની જાણકારી એને રહેતી હતી. આ જ્ઞાન આપણે વર્ષોનો અનુભવ થકી આવ્યું હતું. આનમી સપ્તકી મહત્વપૂર્ણ સાવધાની બી જરૂરી હૈ કે હરતે આના નુસ્ખાને આપણે કઈ બીમારીમાં હરતે કામમાં લઈ શકો, કેમ કે ઘણી ગંભીર બીમારીમાં કેવળ ઘરેલું ઉપાય માટે આપણે નિર્ભર નથી રહેવું, આપણને ડૉક્ટરની સલાહ બી લેવી પડે હે. ગર્ભવતી બોને, નાના સોર, ગડલા જે મન કહે યા ગંભીર રૂપમાં બીમાર જે વ્યક્તિ હે એના મામલામાં આપણી જે બોને હતી એ વિશેષજ્ઞ થકી સલાહ લેતા હતા. એટલે પારંપરિક જ્ઞાનનું સન્માન ને હાથે સુરક્ષિત હરતે એની ચીજને કામમાં લેવું હે એ બી આપણને જ્ઞાન હોવું જોઈએ. આપણી બોને પશુપાલન બી કરતી હતી. ગ્રામીણ પરિવારમાં પશુપાલન જે હે એની થકી લંબા ટાઈમ થકી જોડી થકી હે, કેમ કે આપણી બોને ઘરમાં રહે હે તો ગાય, ભેંસ, બકરી, મુર્ગી જેવા પશુઓની દેખભાલ કરે હે, ને એને સાથે એના વ્યવહારમાં હું બદલાવ આવી રહ્યું હે, હરતે ચારો નાખવું હે, પાણીની વ્યવસ્થા હરતે કરવી હે, પશુઓની જે બેવાની જગ્યા હે એ હરતે સાફ કરવી હે, એને સાથે વ્યવહારિક અનુભવ બી પારંપરિક જ્ઞાનનો હિસ્સો હતો. તો આ સબ ચીજે અગર આપણી બોને જાણતી હતી તો આવાવારી પેઢીને બી આ સબ ચીજે ખબર હોવી જોઈએ. કેમ કે આપણે દેખા હો કે અવડેના ટાઈમે ચીજે એટલી બદલાઈ ગઈ હે કે આપણે ઘણા કાને વ્યવહારિક પશુનો જે જ્ઞાન રહે એ આપણને હેસ ને, એટલે આપણને ટેમમાં તો ખબર નહીં પડે ને આપણને પશુઓનું નુકસાન થઈ જા. એટલે ટેમ માટે અગર આપણને આ સબ ચીજે ખબર પડવા લાગી જાય તો આપણે ઈલાજ સંભવ થઈ શકે.
1: હવે અંજલિ બોન એની સાથે આપણે બોનને કેવું ચાહવા કે આ પારંપરિક જ્ઞાન એવી ખાલી ખેતી તક ને આપણે ભોજન તક સીમિત નથી હે. આપણે દેખો કે આપણે બોને બી સદીઓ ખતી ઘણા કાને એવો વણાને આવતું હતું જે કે જેમ કે લોકકલા અને હસ્તશિલ્પ કલાએ વણે જીવિત રાખી હે. જેમ કે બુનાઈ કરવી, કઢાઈ કરવી, ટોકરી બનાવવી, મિટ્ટી ખતા બીજો બીજો સામાન બનાવવો, પારંપરિક સજાવટ બદલે સામાન બનાવવો, આપણે સ્થાનીય જે કપડાં રહેતો હે તો વી આપણે બોને ઘરે બનાવતી હતી, ને પ્રાકૃતિક સામગ્રીનું બી ઉપયોગ આપણે વસ્તુ બદલે કરતી હતી. બોનિયા હત્ય કૌશલમાં આપણે આતની કલાસ નથી રહેતી હતી અણામાં આપણે સમુદાયની કહાની પહેચાનની આપણે સંસ્કૃતિ રહેતી હતી વે બી છુપી કરતી રહેતી હતી. ભાઈ બનો આ પણ કહી શકો હા કે આપણે જે ગઢલજી મન કહી વે આપણે યુવાજી કિશોરીજી સોરી હે વણા સબને આ કડાઈ બુનાઈને આ જે હાથખતી બનાવવાનો જે સામાન રહે વે હિત હિ કાઢી શકે ને આપણી સંસ્કૃતિનો હિસ્સો આગળ બઢાવી શકીએ.
0: હવે મનીષા બોન એની સાથે આપણી જે બોને હતી એને લોકગીત લોકકથાને હરતે બચાવીને રાખવું હે એ બી એને ધ્યાન રાખવું હોગા. હવડેના ટાઈમમાં આપણી જે બોને હે એને પુરાના જે ગીત હતા એ યાદ જ નથી. તો આપણી જે દાદી નાની હે ગઢલા જે બોને હે એને તો કે આપણે જે વિવાહના ગીત હે ત્યોહારના ગીત હે ખેતી તકી જુડે ગીત હે સૂર્ય તકી જુડે તક ગીત ઋતુ અને પ્રકૃતિ તકી જુડે લોકગીત હે એને ધ્યાન રાખવું જોઈએ ને આ આપણી સાંસ્કૃતિક સ્મૃતિનું બી પ્રતીક હે. અગર આપણી જે બોને હે એના ગીતમનો ઇતિહાસ સ્થાનિક ભાષા રિશ્તાની હમસ એ પ્રકૃતિને પ્રતિ સન્માનને જીવનને અનુભવને હિ કેંગા તો આવા વાળી જે પેઢી હે એ ભી આંતકી જોડી તકી રહેગા. એને બદલે આપણી બોનોને મોબાઈલને ઇન્ટરનેટને દોર મેં યુવાને અણી સબ ચીજને હિકાડવું હોગા. જેમ કે આપણે કીધું પહેલે બી કે આપણે રેકોર્ડ કરીને રાખી શકો ઇન્સ્ટાગ્રામ ને આપણે જે વોટ્સઅપ હે યુટ્યુબ હે એના માટે આપણે નાખી બી શકો જેનથી મન કને ખબર પડેગા ને ઘણા કની બોને એવું કરી દીધી હે. એની સાથે આપણી બોનાને મોસમની જાણકારી રહેતી હતી. પાણી બચાવવામાં બી એનાની ઘણી મોટી ભૂમિકા હે કેમ કે ઘરમાં હેતા દાડા કામ એ કરે ને સબથી વધારે પાણીનો ઉપયોગ બી આપણી બોને કરે હે. તો એ બી આપણે જે આવા બધી પેઢી હે એને બતાડવું હોગા કે અવડેના ટાઈમમાં ફિર ભી ઠીક હે કે પાણી આપણને થોડું બહુ મળી રહ્યું હે. ઘણા એવા ક્ષેત્ર હે જ્યાં પાણી બદલે કેટલી દૂરી તય કરવી પડે પાણી લાવવા બદલે બે ત્રણ ઘંટા નીરી જાય હે. તો આવી ચીજનું આપણને ધ્યાન રાખવાની જરૂરત હે. તો બાઈન બનો કહી શકો કે આપણી જે બોને હે એ આધુનિક યુગમાં ભી પારંપરિક ચીજોનું સંરક્ષણમાં આપણું યોગદાન આપી શકે એને બદલે એને ખુદ જાગૃત રહેવું હોગા ને બીજા મનકને ભી જાગૃત કરવું હોગા. કેમ કે આ સબ ચીજે આપણે સંસ્કૃતિ થકી જોડી હે ને આપણી સંસ્કૃતિને બચાવીને રાખવાને બદલે આપણી બોનોની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ હે.
1: હવે અંજલિ બોન તો આના વિશે માટે આપણે ભાઈ બોનો કથી ઘણા અક્કાને વાત થઈ ગઈ હે. હવે દેખી રહીએ હે કે ટાઈમ બી થઈ જો હે આપણે કાર્યક્રમ કથી છૂટો પડવાનો.
0: હવે
1: છૂટો તે પડે પણ જાતે કથી પહેલા આપણે બોનોને એક બીજું ગીત સાંભળાવી દો.
0: હવે

0: એવું કહેવાય, જૈવીરે એક બૈરું મજબૂત બને હે, તૈવીરે પૂરો પરિવાર મજબૂત બને હે.
1: પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
0: જમીની પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
1: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
0: તો આવો બનો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્યે, હંગરી બુને, હંગરી માય આપણા હકને જમી માટે ગર્વ થકી ઉભી થઈ શકે.
1: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

સાંભળો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમેદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. થારી મે પાસો લાવો જૂનું હવાદ, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જ્વાર, રાગી ને મક્કા, તાકાત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતીનું ખવાનું સોડો, દેશી અનાજ થકી નાતું જોડો. મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.